0: alaikum.
1: Assalamu alaikum.
0: Guest RJ ge mi hafta ge program ay ke kami batto ko liyal Muhammad Saddam.
1: Adal Muhammad Mazin.
0: Mazin ko ba war rangalo duwa ha kami batto ko leuni ali ras ke faanu ziyara caring.
1: Labba mi ade uni us.
0: Ah war rangala mi wi inge ali ras ke faanu ziyara caring ga umi duhu ge ham hewe dun taka mubarak ba diya huri ha ai hon terina aris kuram on de mi hum mire program ay ke kuriya dani. War gaumi maudu mi oti Mazin.
1: Gaumi to
0: ગૌમી મૌલોક દોમિવાને દિવસક વીતિ ફહોર વેરી વની કીવે હે
1: હા દિવસક વીતિ ફહોર વની કીવે ગેં હે હાપિયા મે હમ ગૌમી મૌલુ ગે એમ મૌલુ વાહક દક્કાદમ બેણુ ફરાત કો હમ નનોટ કુડમ ગેંદમ વી ગેસ્ટાર જેમ ફેશુની નોગડ બયા હમે કુરિયત દાણ હે ન સદમ
0: આ ઓર મે હમ મિરે પ્રોગ્રામ ઇસ નોગડ બયા હમે કુરિયત દાણ ગૌમી વંત કમા એકી તિબે ફોન સમ મી ગૌમી તુ હોગે હેવે દુન તંગ હમ મી હે ક ફોન વાલમ યસ મી હમ મી મૌલુ હિયાલ ફાળ કુરમ yes hama good ani nannod kurum gendam psm ea me dure ko guest rj nengum fahu
1: no na sadda mihar badave feinani ha guest rj tode mihar dfm 91 page search kolde je kollaha e page message kore je inge
0: ehma psm ea me dure ko dfm 91
1: ade
0: saath kollaha hama nannod kurum kuriya gendam vi almen baddo kollana wara fori gada gaumi wanta gaumi ruhu hinga gaumi lavai kai ki